0: ले मलब सुगी
1: लाग यु मे जुप छु छि छे छ आए देखि छ बे
0: देखि यि कप तो ngã ta hung me ye ti go chu tu che bi
1: ya cha
0: ya cha lang ma ri ke si ne ki che wang shun le ma ni ka yo po yun na ma mi zi ji sim bi ge bi yo mi du
1: ja ge sim chu le sim si tu hi ke si tu du no hi na ngã zu tan do yo san che tu yi mi de hi che sa rang ge zhong shang gui hu qi mu du ye ni ma sha ge xin gui de pi sha ge ming le ti xia xin gui de gan le sha ge zhang da liu hu mei ga ni di wang shun shi sep ti xia ta de zhang ge ge ti du ge nem xi da sa lam ku yu wang shun ge ge tu lo nem yu xi zhi xi bi le xia ti de zhang ge le da ge de du che sa sha ge ti de zhi xi ge da
0: a ma ri ma ri ti de nga lo chul ma le be bu chi ri 생구가 튕겨디게 내 가바시에 도우래 이게 십신기매
1: 쟤는 얘기해지디 장계세매바 차샤는 저기비 장계고유예디 장계세유스휴 향세매스휴
0: 내세매 디두 먼저 진다 왕초주라다 급디두기 루치쉔바 赵淑敏기 내첫째치부리 코나 쥐 년도배 다가 럽숨기사 디제 함 차다 쥐브리 진다다 루치디르 신여 요르베
2: 다가자보 기나도 스디지 워르다 킨조사바 뉴심 룩중 디워르슨 부드베
1: 샹게 등기 셰베 기겐디디 탄달라자 데요르베
0: 요리 루치 쉔바 짜올라 게 유슈조 유브자
1: 살란티기 루치디르베
0: 바다고 루치리
1: 야, 저 아샤샤.
0: 가봐, 가봐. 전 게임인다.
1: 게임호 샤야 로시.
0: 어어.
1: 동의다.
2: 주고.
0: 주오.
2: 야태.
0: 교야 로규.
2: 주고.